0: ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है, एफएम बैंड 101.3 मेगाहर्ट्ज पर। प्रातः के 6:45 हो चुके हैं। आइए श्रोताओं, अब आपको सुनवाते हैं किसान श्रोताओं का अपना कार्यक्रम खेती की बात।
1: तिनी बात कार्यक्रम हमारा सब भाई बहनों ने सोरा थी रीता बहन राम राम राम राम। आज आप सोरा पर रात जल जनित रोग ने बारा में अपने सब जाना के पानी है दाड़े दाड़े प्रदूषित थी रू है ने एना प्रदूषित पानी थी घनी प्रकार की बीमारी थी रही है। तो एनी बीमारी बारा में सोरा पर अपने चर्चा कर सबसे पहले अपने बात करो कि जैव रे अपने दूषित पानी पियो तो या फिर एवं पानी ने अपने संपर्क में आवा तो पानी में उपस्थित घना प्रकार ना हानिकारक बेक्टेरिया रही वायरस रही ઘણો પરજીવી મોજુદ રહી તો જેમ થકી આપણને જલ થકી જે બીમારી થાય એ થાય આ આપણને શરીરમાં પીવા થકી બી જાય પાણી પીવાની બેક્ટેરિયા હે વાયરસ આપણે શરીરમાં જાય એના બાદ આ બેક્ટેરિયા વાયરસ હે આપણે કંઈક સબ્જી હે ફલ હે એના માધ્યમથી બી જાય કે સબ્જી ફલ ઉપર લાગેલા રહી એને અચ્છી તરહથી ધોવે નહીં તેવી રીતે આપણે શરીરમાં જાય અને ઘણી પ્રકારની આપણને બીમારી કરે તો આપણે જાણો કે આ જલ થકી ઉત્પન્ન થવા વાળા રોગ કયા હે એને બચાવવા બદલે આપણે કરી શકો તો જલ જનિત રોગ મેં સૌથી પહેલા આવે હેજા હેજા એ બેક્ટેરિયા થી થવા વાળા રોગ હે ને આને થવા બાદ લગાતાર ઉલટી દસ્ત થાય શરીર મેં પાણી ની ભારી કમી થઈ જાય અને ખુબ કમજોરી મહેસૂસ થાય બીજો રોગ હે ટાઇફાઇડ ટાઇફાઇડ બી બેક્ટેરિયા થી થા ને આના બેક્ટેરિયા બી આપણે પાણી ના માધ્યમ થી યા ભોજન ના માધ્યમ થી આપણે શરીર મેં પહોંચી ને ટાઇફાઇડ થવાથી તેજ બુખાર થા સિર દર્દ થા પેટ દર્દ થા કમજોરી આવી જા લગાતાર આવી કરે યા ફિર એક દડો સોડી ને એક દડો બુખાર આવે પડે થી શરીર મેં કાફી કમજોરી આવી જા ટાઇફાઇડ થા તો એ ઠીક થવામાં ઘણો લાંબો સમય ભી લે ને આપણે શરીરની જે રોગ પ્રતિરોધક ક્ષમતા એ ભી કાફી કમ કરી દે એટલે આપણે સાફ પાણી પીવું જોઈએ હજી જલ્દી થવા વાળા રોગો મેં હે પેચીશ આ ભી બેક્ટેરિયા થી થા યા ફિર જલ મેં મોજુદ જે પરજીવી રી એનથી થા અને પેચીશ થવાથી કે પેટ મેં એઠન થાય ને આપણે જે મલ હે એનાથી ખૂન આવવા લાગે યા ફિર મ્યુકસ આવે તો એનો મતલબ સમજી જાવ કે આપણને પેચીશ રોગ થયો હે ને આવા રોગ થવાથી શરીર આપણું કમજોર થા તો જલ્દીથી જલ્દ આપણે ડોક્ટરથી સંપર્ક કરીને ઇલાજ કરાવવો જોઈએ બીજું હેપેટાઇટિસ એ ને ઈ હે એ ભી જલમાં મોજુદ વાયરસથી થાય ને આનથી પીલિયા થા જેણમાં આપણને ત્વચાનો રંગ હે આંખોનો રંગ હે પીળો થઈ જા નાખૂન પીલા થઈ જાય ખૂબ થકાન લાગે ને ભૂખ ને લાગે તો આ ભી પાણીથી થવા વાળો એક રોગ હે બીજો સામાન્ય રોગ આપણે સબ જાણો કે જલ્દી હું થાય ઉલટી દસ્ત થાય એ ભી આપણે જલ મેં કઈ પ્રકારના પરજીવી હો એ બેક્ટેરિયા

0: ક્રિયાઓ એને કારણ થાય ને જેનથી કે શરીરમાં આપણને ખબર હોય ઘણા પ્રકારની કમજોરી આવી જા વિભિન્ન જે રોગાણો રહી જે જન્મે ઉપસ્થિત રહે એને કારણ ઉલટી દસ્ત થાય. કારણ મેં બાર બાર પટલું મલ આવે દસ્ત લાગે ઉલટી થાય ને શરીરમાં પાણીની ખૂબ સમસ્યા થઈ જાય ખૂબ કમજોરી આવે અને ઘણા વખત એવી સ્થિતિ ઉત્પન્ન થા કે આને મરીઝને આને ભરતી કરવું પડે ને બે ત્રણ દાડા આપણે પ્રોપર ટ્રીટમેન્ટ લો તો ઠીક થઈ શકે. તો આવી ઘણી પ્રકારની બીમારી અહીં જે જલમાં ઉપસ્થિત બેક્ટેરિયાથી કે પરજીવીથી કે વાયરસથી કે થાય ને આ બીમારી અહીં આપણે શરીરને ખૂબ કમજોર બી બનાવી દે ને શરીરની જે પ્રતિરોધક ક્ષમતા છે એને બી ખૂબ પ્રભાવિત કરે. તો આના બદલે આપણે બચાવ કરવો ખૂબ જરૂરી છે. તો આનો બચાવ એ છે કે આપણે પાણી શુદ્ધ કરીને પીએ. પાણી શુદ્ધ કરવા બદલે એ જરૂરી છે કે ફિલ્ટર કરેલું પાણી પીઓ, આપણે આરોનું પાણી પીઓ, યા પાણીની લગભગ એક મિનિટ ઉબાલી ને પસે અને છાનીને પીઓગાથી કીટાણુ મુક્ત થઈ જાગા ને બીમારી થવાની સંભાવનાએ કમ થાગા. બીજું આતંક ઈચ્છી તરફથી સફાઈ રાખવી જોઈએ. જે આપણે ભોજન કરો એ બી સાફ સુથરા પાણીથી બનાવવું જોઈએ અને હાથે આપણે જે ફળ હે સબ્જીનું સેવન કરો એ બી સાફ પાણીથી અચ્છું ધોવું જોઈએ. કેમકે સડક કિનારે એના ઘણી પ્રકારની ગંદકી લાગી જા યા ફેર એના ઉપર જે પાણીનો છિડકાવ કરી એણે બેક્ટેરિયા મોજૂદ હો તેનાથી કે ભાઈ આપણને બીમારી થઈ શકે. આપણે ઘરમાં જે ટંકી હે જેમાં આપણે પાણી ભરેલે રાખો યા ફેર પાણી ભરવાના જે બી બર્તન હોય એને છિદ્રથી સફાઈ કરવી જોઈએ. બીજું ટાઇફાઇડ હે, હેપેટાઇટિસ હે એવા રોગો બદલે ટીકો બી ઉપલબ્ધ હે તો આના ટીકા બી લગાડવા જોઈએ. અગર ઉલટી દસ્ત થઈ જાય તો ORSનો ઘોળનો ઉપયોગ કરવો હે. એના અલાવા બીજી બી જલજનિત કઈ બીમારી થા તો ચિકિત્સકને સંપર્ક કરી ને પછી આપણે એનો ઇલાજ કરાવવો જોઈએ. જલજનિત રોગોને બારે અમે ચર્ચા કરી. હવે સોરાનો સમય પૂરો થઈ ગયો હે તો હતરીતાબેનને આજ્ઞા આલો. રામ રામ રામ રામ.
1: અભી હમારી શ્રોતા સુન રહે થે કાર્યક્રમ ખેતીની વાત. યે આકાશવાણી બાંસવાડા કા માહી ચેનલ હૈ. FM બેન્ડ 101.3 મેગાહર્ટ્ઝ પર. પ્રાતઃ કે 6:50 હો ચુકે હૈ. આઈએ શ્રોતાઓ અબ આપકો સુનવાતે હૈ આદિવાસી લોક સંગીત. આદિવાસી લોક સંગીત કે અંતર્ગત આજ હમ આપકો સુનવા રહે હૈ વેની દાસ વ સાથી કલાકારો કી આવાઝ મે ગાયે કુછ લોક ભજન.
2: ગુરુ બિન ભક્તિ પાવે ની તો મોટી કરે ઉપાય. લખતે હૈ જગ મે એક સદગુરુ ગાતા હૈ.

0: એનો આપણ નિર્વહન કરુંગા ઓર અગર આપણે આ કરુંગા તો આસ મહાત્મા ગાંધીને લઈને એમને પ્રત્યે આપણી સચ્ચી શ્રદ્ધાંજલિ રહેગા. તો કિસાનભાઈ આ તો રહી વાત આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની વાત અગાડી કર પર એને પહેલે આ સંદેશ સાંભળી લો.
1: संस्कृति की अनमोल धरोहर इसमें शामिल हैं शास्त्रीय संगीत नृत्य

0: આપણી કૃષિ વ્યવસ્થાનો બહુ જરૂરી હિસ્સો હૈ તો સમય ઉપર કટાઈ કરીને ફસલને સુરક્ષિત રાખ ઓર આપણી જે મહેનત હૈ એનો પૂરા પણ ફલ આના કામને આપણને સમયરીત સમયબદ્ધ ઓર સહી સમય પર કરી લેવું હૈ તો આ તો રહી કિસાન ભાઈઓ ફસલની કટાઈ બાદ એને ભંડારણની વાત વાત અગાડી કર પર એને પહેલે આ સંદેશ સાંભળી લો
1: दोस्तों आकाशवाणी बांसवाड़ा का FM माही चैनल सुनने के लिए अब आपको कहीं जाने की दरकार नहीं दुनिया के किसी भी कोने में सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का अपना FM माही चैनल आपको करना बस इतना सा है अपने मोबाइल फोन में प्ले स्टोर में जाइए टाइप कीजिए न्यूज ऑन AIR बिना किसी स्पेस के NEWSONAIR न्यूज ऑन AIR आप जैसे ही टाइप करेंगे यही है वो ऐप जिसके जरिए आप सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का माई चैनल याद रखिएगा प्ले स्टोर में जाकर आपको सर्च करना है न्यूज ऑन AIR हमें रहेगा आपके फीडबैक का इंतजार नमस्कार
0: કિસાન ભાઈઓ ખરીફની ફસલની કટાઈનો જે કામ હૈ એ શરૂ થઈ ગયું થકું હૈ થવાવાળું હૈ ઓર કિસાન ભાઈ જે હૈ એ રબી ફસલની તૈયારી મેં આને બાદ જુટવાવાળા હૈ તો કિસાન ભાઈઓ રબીની બુવાઈને પહેલે ખેતરની જે મિટ્ટી હૈ એનું પરીક્ષણ કરવું એક બહુ મહત્વપૂર્ણ કામ હૈ કેમ કે મિટ્ટી પરીક્ષણ થકી જ કિસાનને આપણી જમીનની જે વાસ્તવિક સ્થિતિ હૈ એની જાણકારી મળે और एने अनुसार एने खाद और उर्वरक नी उपयोग करवाने भी हमस पड़े है किसान भाई मिट्टी आपड़ी खेती नु आधार है और हर खेतर एक हर की मिट्टी नु नती रहतु कया खेतर में नाइट्रोजन नी कमी थी सके तो कया में फास्फोरस या पोटाश नी एमने मिट्टी में जे पोषक तत्व है इनी कमी या इनी मात्रा वधारे भी थी सके તો કેવલ અનુમાનને આધાર ઉપર અંદાજ થકી આપણે ખેતરમાં ખાદ યા ઉર્વરક નાખંગા તો આની બજાય અગર આપણે મિટ્ટીની જાંચ કરાવીને આવશ્યકતાના અનુસાર પોષક તત્વ આલંગા તો આ વધારે લાભદાયક રહેગા કિસાન ભાઈ મિટ્ટીને પરીક્ષણ થકી મિટ્ટીનું પીએચ માન જૈવિક કાર્બન વિદ્યુત ચાલકતા ઓર જે પ્રમુખ પોષક તત્વ હૈ એની સ્થિતિની જાણકારી આપણને મળી શકે જાંચ રિપોર્ટના આધાર ઉપર કૃષિ વિશેષજ્ઞ કિસાનોને ફસલના અનુસાર ઉર્વરક પ્રબંધનની સલાહ આપી શકે ઓર મિટ્ટી પરીક્ષણના જે અલગ અલગ લાભ હૈ એના લાભો બદલે આપણને મિટ્ટીનો પરીક્ષણ કરાવવા આપણને એનો મિટ્ટીનો નમૂનો લેવો બી ઠીક તરફથી આવડવું જોઈએ તો મિટ્ટીનો નમૂનો લેવાના સમયે કુછ સાવધાની હૈ જેનું આપણે ધ્યાન રાખવું હોય જેમને સપ્તાહ પહેલા તો આપણને ખેતરને અલગ અલગ હિસ્સામાં વાટીને એને ખેતરને આપણી જે સ્થિતિ એને હમઝ ખેતરનો જે મેળ હૈ યા હેડો હૈ ખેતરમાં કે ખાદ યા ઉર્વરકનો જે ઢેર લાગેલો હોગા યા ફિર ખેતરમાં પાણી જમા થા એવો સ્થાન હો યા ખેતર એવું હો જે પેડને નીચે હોગા મતલબ ઉપર રોકડું હૈ યા કોઈ અસામાન્ય સ્થાન આવી જગ્યાથી મિટ્ટીનો આપણને નમૂનો બિલકુલ નહીં લેવો જોઈએ એકદમ એક સાધારણ સામાન્ય ખેત હો આમ ખેત એના અલગ અલગ સ્થાન થકી એક સમાન ગહેરાઈ ઉપર મિટ્ટી લઈને એને અચ્છી તરીકે આપણે મલાઈ લે સામાન્ય ફસલ બદલે 15-20 સેન્ટીમીટર ગહેરાઈ થકી મિટ્ટીનો નમૂનો લઈ શકે ઓર નમૂનો સાફ ઉપકરણ થકી લે ઓર એને સાફ થેલીને સહી પહેચાનને હાથે જે મિટ્ટીનું પરીક્ષણ થાય જે જાંચ થાય એની પ્રયોગશાલામાં આપણને મોકલવું જોઈએ ઓર મિટ્ટીનું જે પરીક્ષણ હૈ એ કિસાન આપણો જે નજદીકી મૃદા પરીક્ષણ પ્રયોગશાળા હૈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હૈ યા જે કૃષિ વિભાગ હૈ આના માધ્યમથી આપણો આ પરીક્ષણ કરાવી શકે ઓર જાંચ રિપોર્ટ મળવાના બાદ એણે જે સિફારિશ કરેલી થકી રહે એના અનુસાર જ આપણને ખાદ ઓર ઉર્વરકનો ઉપયોગ કરવો જોઈએ તો કિસાન ભાઈઓ આવશ્યકતા થકી વધારે ઉર્વરક નાખવા થકી હંમેશા ઉત્પાદન બળે એવું નથી આને થકી ખેતરની લાગત બળી જાય ઓર મિટ્ટીને સ્વાસ્થ્ય ઉપર આનો ભી નકારાત્મક કે પ્રતિકૂળ પ્રભાવ પડી શકે ઓર જયા પોષક તત્વની વાસ્તવમાં આવશ્યકતા હૈ એની કમી

જગ્યાઓ પર ફસલની જે બળવાર ઓર ઉત્પાદન હે એ ભી પ્રભાવિત થઈ શકે એટલે મિટ્ટીનો પરીક્ષણના આધાર ઉપર સંતુલિત પોષણ પ્રબંધન અપનાવવો બહુ જ સમજદારીનું કામ હે ઓર આપણને રબીની બુવાઈને પહેલે મિટ્ટીની જાંચ કરાવવાનું જે કામ હે એને કરીને કિસાન હેવી ફસલની જરૂરત અનુસાર ખાદ ઉર્વરકની યોજના બનાવે તો એને લાભ મળી શકે ઓર આનાથી અનાવશ્યક જે ખર્ચ હે એ ભી કમ થઈ જાય મિટ્ટીની ઉર્વરતા ભી બની રહેગા ઓર ઉત્પાદન આપણને અછું મળે આણમી ભી આપણને મદદ મળી શકે તો કિસાન ભાઈઓ આ તો રહી રવિ ફસલની બોઈને પહેલે મિટ્ટી પરીક્ષણની વાત ઓર મિટ્ટી પરીક્ષણના લાભની વાત વાત અગાડી ભી કરી હતી પર સમય આજનો પૂરો થઈ રહ્યો હોય કાલે કંઈક નવી જાણકારી લઈને આપણે ફીર મળે તાર તક આપ હલો આજે માનજીભાઈને આજ્ઞા એ આવજુ રામ રામ.